0: નિર્માણનો કામ બેગોએ શરૂ કર્યો છે. વેલા
1: રાજ્ય વૃક્ષ ખેજડી કો બઢાવા દેને કે ઉદ્દેશ્ય સે ચૂરુ જિલ્લે કો એક જિલ્લા એક વનસ્પતિ કે રૂપ મે ખેજડી વૃક્ષ કા ચયન વન વિભાગ ને કર લિયા હૈ જિસકે તહત જિલ્લે મે 5 તહેસીલ મુખ્યાલયો પર ખેજડી કે વૃક્ષ કે લિયે વાટિકા તૈયાર કર લી ગઈ હૈ જિસમે 1,52,00,000 ખેજડી કે પૌધે તૈયાર કર લિયે ગઈ હૈ જિનકો આગામી દિનો મે વિભિન્ન સંસ્થાઓ વ વિભાગ દ્વારા લગાયે જાયેંગે. શરવણ શર્મા, આકાશવાણી સમાચાર, ચૂરુ.
0: અરે બે મોસમ રાજ્યમાં ચોમાસામાં પહેલી રી હલચલ વિચે ઘણખર ઠોડા પારો 5 ડિગ્રી સેલ્સિયસ તાઈ ઉતર્યો હૈ. કે શહેરામાં દિનરા વગત તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નીચે ઉતર ગયો હૈ. હાલાંકિ રાજ્યરા આતુણી હલકા માં કઠે કઠે જોરદાર તાવડો પડ રહ્યો હૈ. જૈસલમેર, શ્રીગંગાનગર, બાડમેર માં પારો 40 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર ગયો. મોસમ વિભાગ રે મુજબ આજ પ્રદેશ રા 25 જિલ્લા માં આંધી બારિશ રા આસાર હૈ. આંધી બારિશ આજ અરકાલ કઈ હલકા માં